0: ચેતન અસીમ રાતેર શેષ શયને સૂરજેર સાથે અમી ઘુમી ચેતન.
1: રેડિયો નોવા, જસ્ટ લિસન.